0: કડક પ્રયોગ ગાડા ધ્યાન દેવું સડકસીમાં અતિક્રમણ ન કરો સડકસીમાં અસ્થા એવં સ્થાયી સંરચના નિર્માણ ન કરો સડકુ નાળી ઠલ તથા પાણી નિકાસ બંધ હોન ન દે સવારી ચલાઉંદા લેન અનુસાર પાલના કરો ર ગરાઉ સવારી ચલાઉંદા ટ્રાફિક નિયમકુ પાલના કરો સવારી સાધનમાં ઝુંડીર વા સ્વપ્ના બસીર યાત્રા ન કરો સડકુ ક્ષમતા ભંડા બળી ભાર પ્રયોગ ન કરો જેબ્રા ક્રોસિંગબાટ માતૃ બાટુ કાટની કરો સડકુ તત્કાળ મર્ધકુમાર ગણે કરો યાત્રા ક્રમમાં કુણી સમસ્યા ભય નજીક પ્રહરીલાઈ ખબર કરો
1: આંતરિક મામિલા તથા કાનૂન મંત્રાલય કોશી પ્રદેશ દ્વારા જનહિતમાં જારી સંદેશ મૌસમ સંબંધી સહી સૂચના પ્રાપ્ત કરો સુરક્ષિત ભવિષ્ય નિર્માણ કરો
0: મૌસમ તથા જળવાયુ સંબંધી સૂચના લીની રીને કરો મૌસમ પૂર્વાનુમાનકુ જાણકારી નિયમિત રૂપા લીને કરો પ્રાકૃતિક વિપદ જોખમ ન્યૂનીકરણમાં સચેત બનાવ જળવાયુ પરિવર્તનકા અસર ઘટાડો સામૂહિક પ્રયાસ કરો વન સંરક્ષણ વૃક્ષારોપણમાં સક્રિય સહભાગીતા જણાવ ઉર્જા બચત સ્વચ્છ ઉર્જાકો પ્રયોગ બનાવ વાતાવરણ પ્રદૂષણ નિયંત્રણમાં જિમ્મેવાર બનાવ વાતાવરણ સંરક્ષણ કરો જીવન રક્ષા કરો
1: આંતરિક મામલા તથા કાનૂન મંત્રાલયે કોશી પ્રદેશ દ્વારા જનહિતમાં જારી સંદેશ
2: लैंगिक परम्परागत भूमिकालाई रूपांतरण गरौं समानताको जग बसालौं।